0: આપણું છે કે ડાયલ ઇન લાઇબ્રો એવં આપણ મને ટ્યુન કરશંદી 100.4 આકાશવાણી એફએમ રેઇનબો કટક દિલ સે દિલ તક કો ચલંદ દેખો આજ રે અમારો ફર્સ્ટ કલર કે અછંદી અન સે કણ કહું છું અંતી ટોપિક કો ને હેલો
1: અથો પુંડા મધુ પટણા કટક
0: નમસ્કાર કેમતી અછંતી
1: ભલો અછી આપણ
0: મુ ભી બહુત ભલો અછી આજ રે ટોપિક ઉપર કણ કહેવે
1: આ બહુ દિન ગેપ પર આસલે આઉ
0: આજ ટોપિક ઉપર કણ કહીવે કુંતુ આપણક જીવનરે એમતી કે અછંતી જહાંક સંઘર્ષ આપણક સબવળે પ્રેરણા દેથાય
1: મો બડો જીયરો સંઘર્ષ કહાણી કહીવી
0: અચ્છા કુંતુ
1: મો બડો જીયો આઈએસસી પરીક્ષા દવા પે ફાઇનલ પરીક્ષા દવા પે પ્રસ્તુત હોતિલા
0: આજ્ઞા
1: તારો ભીષણ દેહ ખરાબ હે ગલા સે દેહ ખરાબ રે સે આઈએસસી પરીક્ષા દેલા કિંતુ કસ્ટમર્સ પાસ કરી ગલા ખાલી
0: અચ્છા
1: તાપરે અન્ય કોણસી બીએસસી પડ્યા પેંગી તાકો અન્ય કોઉટે સીટ મળ્યોનિ ભાબીકી હહ સે મધુસુદન લ કોલેજ રે 5 વર્ષિયા ઇન્ટિગ્રેટેડ લ રે એન્ટ્રાન્સ દલા
0: અચ્છા
1: એન્ટ્રાન્સ રે સીટ પાઇલા
0: હહ
1: 5 વર્ષિયા લ પડિલા એલએલબી કમ્પ્લીટ હે ગલા પરે સે મધુસુદન લ કોલેજ રે સે એલએલએમ ગલા
0: અચ્છા
1: એલએલએમ ર પંચમ વર્ષ રે
0: હ
1: જે મતે કહીલા બાપા ઓજેસ પરીક્ષા ઓડિશા જુડિશિયરી સર્વિસ પરીક્ષા દેવી
0: આજ્ઞા આજ્ઞા
1: મુગલી ભલો કથા દે હ તો પાઈવા બહુત કષ્ટ હાઉ દે દેખિયા કોણ હોઉચી
0: આજ્ઞા
1: જે પરીક્ષા દેલા
0: હ
1: તાર ફાઇનલ રિઝલ્ટ જો ન ભરલા સે 10 નંબર રેન્ક રખી ઉત્તીર્ણ હઈચ
0: વાહ સુંદર
1: આ પ્રથમતર 10 નંબર રેન્ક રખી ઉત્તીર્ણ હેલા આ એલએલએમ પાઠ બી અધાર હઈ ગલા
0: અચ્છા
1: આવ મો મધ્યમ વર્ગ પરિવાર ભીતરુ સે જજ હઈ ગલા
0: અચ્છા જા હો જો મને ભાવંતી કે નહીં એ પરીક્ષાર રિઝલ્ટ ખરાબ હઈ છે અમે ઓ કિછ કરી પરિબુનુ સે મને નિહાતે આપણંગ કહાની આપણંગ જીયર કહાની નિહાતે સુણીબા દરકાર તો ગોટીએ જદી આમો પાખરે કિછ બી ધક્કા આસી પહોંચુ છે જીવન રસ્તારે સેટા કો અમે ફાઇનલ ડિસિઝન હિસાબરે ન પાની જેમતી આપણ આપણંગ જીયંક કહાની કહીલે અમે બહુત બહુત અભિનંદન જણેબો તાંકો નિહાતે ભાબરે તાંકો કહાની અનેક જન સ્ટુડન્ટ કો પાઈ ગોટે પ્રેરણાર કહાની બહુત બહુત ધન્યવાદ કોલ કરતીવાર
1: એબે જજ હે કી કાર્ય કરુચી હો
0: अच्छा बहुत बहुत धन्यवाद आपणकर भी बहुत खुशी मिलुथि आपणको चाहो आपणको घरु जियटिए जच हे कि बाहरिले बहुत भल लागिले आपणकठु ए कथा सुनि कि बहुत बहुत धन्यवाद कॉल करथिवार
1: धन्यवाद
0: आपण भी कॉल करि परिबे अन द नंबर 0671230315 रे एवं शेयर करि परिबे कि कार संघर्ष र कहानी आपणको भी प्रेरणा जोगै थाय एवं आपणको जीवन रास्ता रे आउ दुई पद आग को बढिबा पई सब बळ पई आपणको प्रेरित करै थाय सेमती कहानी निहाते भाबरे जणंत जणेबा पई डायल करन द नंबर ती आउथरे कहि रखुची 0671230315 किंतु एबे पई ए ब्यूटीफुल संगीत आपण समस्तन को पई स्टे कनेक्टेड एंड स्टे म्यूजिकल